આઈએ અબ સુનતે હૈ એક મધુર ઓર ભાવનાત્મક ગુજરાતી લોકગીત અમે મૈયા રારે ગોકુળ ગામના, જિસમે ગોકુલ મે ભગવાન બાલકૃષ્ણને ગોપીઓ કે સાથ કી દાન લીલા કા સુંદર વર્ણન હૈ।